0: બધે બધે સાખોતી રેડિયો ઈ બરી તો હવે હું ભેજો રેડિયો રે રેડિયો બસંગ દીરી તમુ કેરી સમાચાર ખલ થાઈબો
1: આમે દિને ગમ ની એવે છો મે આમે જે થેલો છે ભીજો
0: ઇબર થાલી દે સેવાગ્રહી મરકરી નેપાલી કોંગ્રેસ સર્વે કેન્દ્રીય સદસ્ય રી લમજુમ દકાલે આરક્ષણ કોટર બે કેન્દ્રીય સદસ્ય મે ઉમેદવાર કી બરી પ્લ્યુલે જાના નેતા મે ન્યુ
2: કે મે રેડિયો મરસંગ દ કેલી બિનઈ નાનર બે આસ બજે ખબે તમુ કે સમાચાર ની બરી આમલે તો